0: થકી કોલસાનો જથ્થો 18 મિલિયન ટન પર સ્થિર. બેન્કિંગ ક્ષેત્રના શેરમાં વેચાવાલીના પગલે શેરબજારમાં કડાકો અને દક્ષિણ કોરિયાના પૂર્વીય સમુદ્રી ક્ષેત્ર તરફ ઉત્તર કોરિયાએ અનેક બેલિસ્ટિક મિસાઇલ છોડી હોવાનો દાવો. સમાચાર વિગતવાર. ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું છે કે જ્યારે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે અદાલતોએ હસ્તક્ષેપ કરવો જોઈએ. નવી દિલ્હીમાં એનએચઆરસીના 33મા સ્થાપના દિવસના સંબોધનમાં ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે બંધારણે દરેક નાગરિકને ગૌરવ, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય સહિત વ્યાપક વચનો આપ્યા છે.
1: हमारे संविधान ने हर नागरिक को सम्मान, समानता, स्वतंत्रता और न्याय का अधिकार दिया है. आयोग इन अधिकारों की रक्षा करता है. ये उन लोगों की आवाज़ बनता है जो अपनी बात आसानी से नहीं रख पाते. आयोग शिकायत मिलने का इंतजार किए बिना भी खुद कार्रवाई कर सकता है.
0: તેમણે કહ્યું કે માનવ અધિકાર પંચોએ ફરિયાદોની તપાસ કરવી જોઈએ, પ્રણાલીગત નિષ્ફળતાઓને તારવી અને તેના ઉકેલના પ્રયાસ કરવા જોઈએ. ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે માનવ અધિકાર માનવ ગૌરવ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને તેમાં આરોગ્ય સંભાળ, ખોરાક, આશ્રય, આજીવિકા અને સ્વચ્છ વાતાવરણની પહોંચનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કમિશન માનવ અધિકાર સંરક્ષણને મજબૂત બનાવવાનું અને ન્યાય, ગૌરવ અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું યથાવત રાખશે. તેમણે ભાર મૂક્યો કે એનએચઆરસીએ છેલ્લા 33 વર્ષમાં 24 લાખથી વધુ કેસ નોંધ છે અને 23 લાખથી વધુ કેસનો નિકાલ કર્યો છે, જેનાથી 98% વધુનો નિકાલ દર પ્રાપ્ત થયો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે. કોઈપણ સામાન્ય નાગરિક અથવા ચૂંટાયેલી સંસ્થાના સભ્યની કોઈપણ અરજીનું સ્વાગત છે. તેમણે કહ્યું કે દરેક ભારતીય નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે અને કોર્ટ તેમની ચિંતાઓ સાંભળશે અને કાયદા હેઠળ જે પણ રાહત મળશે તે આપશે.
2: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पटिशन किसी भी कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का कोई भी है, भारत का हर नागरिक का उसका अधिकार है. वो हमारे पास आए, हम कानून की व्यवस्था और कानून के अनुरूप जो उनकी समस्या है उसका हम अपनी तरफ से उसकी सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: ઇન્ડિયન બ્લોકની મીટિંગની માંગણીનો જવાબ આપતા ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે તેમને ગઈકાલે એક પત્ર મળ્યો હતો જેમાં મુલાકાત માટે વિનંતી કરવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે જવાબ આપ્યો હતો જેમાં તેઓ શા માટે તેમને મળી શક્યા નથી તેની સ્પષ્ટતા કરી હતી. કોચીન શિપયાર્ડ લિમિટેડ કોચી દ્વારા બનાવવામાં આવેલ ત્રીજું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ માંગરોલ આજે સવારે મુંબઈના

0: नेवल डॉकयार्ड खाते भारतीय नौकादल में कार्यरत थयुं। गुजरातना जूनागढ़ जिला में आवेल दरियाकांठाना शहर और टोचना माछीमारी बंदर मांगरोलना नाम पर 7 एप्रिल 2004 सुधी भारतीय नौकादल में सेवा आपतु माइन स्वीपर भूतपूर्व आईएनएस मांगरोलना वारसा ने आगळ धपावे छे। जहाजनुं नामकरण तेना भूतपूर्व युद्ध जहाजना वारसाने जाळवानी नौकादळनी परंपरानी यथावत राखी छे। 80% वधु स्वदेशी सामग्री साथे बनेल मांगरोल युद्ध जहाज डिजाइन बांधकाम अने अद्यतन शस्त्र अने सेन्सरना एकीकरण भारतनी वधती जती क्षमताओने प्रतिबिंबित करे छे। सरकारनी मेक इन इंडिया अने आत्मनिर्भर भारत पहल हेठळ सीएसएल द्वारा बनावामां आवेल आ जहाज संरक्षण जहाज निर्माणमां आत्मनिर्भरता तरफनुं बीजुं एक महत्वपूर्ण पगलुं दर्शावे छे। दरियाकांठाना अने छीचरा पाणीमां पाणीनी अंदरना खतराओने शोधवा अने तेनो सामनो करवा माटे रचायेल मांगरोल आधुनिक शस्त्र अने सेन्सरथी सज्ज छे। रविवारे रियादमां साउदी अरेबियाना किंग खालिद आंतरराष्ट्रीय विमान मथक पर बीजो हुमलो करवामां आव्यो हतो, जेमां जनरल ऑथोरिटी ऑफ सीविल एविएशने अहेवाल आप्यो हतो के इजाओ अने नुकसाननुं मूल्यांकन चाली रह्युं छे। शनिवारे एरपोर्ट पर थयेल हुमलाना एक दिवस पछी ज ताजेतरनी घटना बनी छे, जे लगभग एक दायकामां साउदी अरेबिया पर थयेल सौथी घातक हुमलाओमांनो एक छे। अगाउ साउदीना नेतृत्व हेठळना गठबंधने कह्युं हतुं के हवाई संरक्षण दळोए किंग खालिद आंतरराष्ट्रीय विमान मथक नजीक एक क्रूज मिसाइलने अटकावी अने तेनो नाश कर्यो हतो। गठबंधने ए पण अहेवाल आप्यो हतो के एरपोर्ट पर टर्मिनल 4 पर कोई अजाण्या अस्त्र द्वारा हुमलो करवामां आव्यो हतो, जेना कारणे आग लागी हती। अलगथी जीएसीए एम पण कह्युं हतुं के रविवारे सांजे दमाममां किंग फहद आंतरराष्ट्रीय विमान मथकने निशान बनावामां आव्यो। नुकसाननुं मूल्यांकन अने सलामती निरीक्षण चाली रह्युं छे। रियादमां भारतीय दूतावासे रविवारे माहिती आपी छे के रियादमां किंग खालिद आंतरराष्ट्रीय विमान मथक पर शनिवारे थयेल हुमलामां घायल थयेल 11 भारतीयोमां एक भारतीय नागरिकनुं अवसान थयुं છે। મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે મૃતદેહને વહેલા સ્વદેશ પરત મોકલવા સહિત તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તેમના સંપર્કમાં છે। વિદેશમંત્રી એસ જયશંકરે મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું, શોકગ્રસ્ત પરિવારને સંવેદના પાઠવી। તેમણે કહ્યું કે દૂતાવાસ આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્તને મદદ કરવા માટે શક્ય તેટલી બધી મદદ કરી રહ્યું છે અને જરૂરી બધું જ કરી રહ્યું છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ થયા છે તે અંગેની અમારી વિશેષ શ્રેણીમાં આજે અમે આપને જણાવીશું મેરા યુવા ભારત માય ભારત પહેલ વિશે।
1: 31 ઓક્ટોબર 2023ના રોજ શરૂ કરાયેલી માય ભારત પહેલ એ ભારત સરકારની યુવા કેન્દ્રિત પહેલ છે, જેનો ઉદ્દેશ દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, માય ભારત સંગઠન 21મી સદીમાં રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે।
2: મેરા યુવા ભારત સંગઠન યાની માય ભારત, માય ભારત કી નીવ રખી ગઈ હૈ। 21વી સદી में राष्ट्र निर्माण के लिए मेरा युवा भारत संगठन बहुत बड़ी भूमिका निभाने वाला है।
1: છત્તીસગઢમાં માય ભારતના રાજ્ય નિર્દેશક અર્પિત તિવારીએ જણાવ્યું કે આ સંગઠન દ્વારા છત્તીસગઢના યુવાનો રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે।
3: છત્તીસગઢમાં ભી માય ભારત બહુત હી વૃહદ સ્તર પે કાર્ય કર રહા હૈ। હમારા આજ બસ્તર સુકમા બીજાપુર દંતેવાડા કા યુવા રાષ્ટ્રીય પટલ પે અપના પરચમ લહેરા રહા હૈ। ઉસમાં હી ટ્રાઇબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ કે માધ્યમ સે ક્રોસ કલ્ચરલ લર્નિંગ હો રહી હૈ, જિસમેં ભારત કે કોને કોને મેં ટ્રાઇબલ ક્ષેત્ર કે હમારે યુવા જા રહે હૈ ઓર છત્તીસગઢ કા પરચમ લહેરા રહે હૈ।
1: માય ભારત પહેલનો ઉદ્દેશ યુવાનોમાં નેતૃત્વ કૌશલ્ય, જવાબદારીની ભાવના અને નાગરિક ભાવના વિકસાવવાનો અને તેમને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવાનો છે। વિકલ્પ શુક્લાના અહેવાલ સાથે કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રીના બીજા દિવસે શુભેચ્છાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે નવરાત્રીનો બીજો દિવસ તપસ્યા, બલિદાન અને સંકલ્પના પ્રતિક દેવી બ્રહ્મચારિણીની પૂજાને સમર્પિત છે। પ્રધાનમંત્રીએ દેવી બ્રહ્મચારિણીને દરેકને હિંમત અને આત્મસંયમનું આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી। સ્થાનિક કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં ગયા મહિનાની 29મી તારીખથી કોલસાનો જથ્થો 18 મિલિયન ટનથી ઉપર સ્થિર રહ્યો છે। કોલસા મંત્રાલયે માહિતી આપી હતી કે આ મહિનાની 10મી તારીખે કોલસાનો જથ્થો 18.205 મિલિયન ટન હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે પૂરતો પુરવઠો જાળવવા અને અવિરત વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે તેમની જરૂરિયાત અનુસાર સંવેદનશીલ પાવર સ્ટેશનમાં કોલસાનું પુનઃ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય શેરબજારમાં આજે બપોરના સત્રમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંક 0.5% વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 550થી વધુ અને નિફ્ટીમાં 140થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ક્ષેત્રીય મોરચે પીએસયુ બેંક, ટેલિકોમ્યુનિકેશન અને એફએમસીજી સૌથી વધુ ખેંચાઈ રહ્યા હતા. તેનાથી વિપરીત મીડિયા, હાઉસિંગ, ફાઇનાન્સ અને કેપિટલ ગુડ્સ વૃદ્ધિમાં આગળ રહ્યા હતા. દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ આજે સવારે તેના પૂર્વીય સમુદ્રી ક્ષેત્ર તરફ અનેક બેલિસ્ટિક મિસાઇલ છોડી છે. આ પગલાથી આ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે આ મિસાઇલ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની આસપાસના વિસ્તારમાંથી છોડવામાં આવી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેણે 2 મિસાઇલ શોધી કાઢી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મિસાઇલ જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્રની બહાર સમુદ્રમાં પડી હતી. આ પ્રક્ષેપણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે શુક્રવારે દક્ષિણ કોરિયાએ તેની પ્રથમ સ્થાનિક રીતે વિકસિત હાઇપરસોનિક મિસાઇલનું ફ્લાઇટ પરીક્ષણ કર્યું હતું. આ ક્ષેત્રમાં વધતા તણાવને કારણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગના પ્રયાસને ફટકો પડ્યો છે, જે ઉત્તર કોરિયા સાથે વાતચીત અને સહયોગના પક્ષમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું છે કે જ્યારે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે અદાલતોનો હસ્તક્ષેપ જરૂરી. સ્વદેશી એવું ત્રીજું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ માંગરોલ ભારતીય નૌકાદળમાં સામેલ. સ્થાનિક કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં ગયા મહિનાની 29મી તારીખથી કોલસાનો જથ્થો 18 મિલિયન ટન પર સ્થિર. બેન્કિંગ ક્ષેત્રના શેરમાં વેચવાલીના પગલે શેરબજારમાં કડાકો અને દક્ષિણ કોરિયાના પૂર્વીય સમુદ્રી ક્ષેત્ર તરફ ઉત્તર કોરિયાએ અનેક બેલિસ્ટિક મિસાઇલ છોડી હોવાનો દાવો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણી મુંબઈ. ઉમા રાયકર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. પાણબુડી રોધક નૌકા INS મંગરોલ નૌદલાત દાખલ. નાગરિકાંચ્યા ઘટનાદત્ત અધિકારાંચી પાયમલ્લી ઝાલ્યાસ ન્યાયાલયાચા હસ્તક્ષેપ આવશ્યક અસલ્યાચં સરન્યાયાધીશાંચં પ્રતિપાદન. મહારાષ્ટ્રાત MPSC વિરોધાતલં આંદોલન માગે. આણિ જ્યેષ્ઠ લાવણી કલાવંત આણિ અભિનેત્રી મધુ કાંબીકર યાંચં નિધન. ઉથળ પાણ્યાત કામ કરૂ શકનાર્યા માંગરોલ યા નાવાચા પાણબુડી રોધક નૌકેલા આજ ભારતીય નૌદલાચા તાફ્યાત સામિલ કરૂન ઘેણ્યાત આલે. મુંબઈચા નૌદલ ગોદીમધે આજ સકાળી હા સમારંભ પાર પડલા. કોચી ઇથલ્યા કોચીન શિપયાર્ડને યા નૌકાંચી નિર્મિતી કેલી આહે. નૌદલાચ્યા તાફ્યાત 2004 સાલાપર્યંત કાર્યરત અસલેલ્યા જલસુરુંગરોધક યુદ્ધનૌકા INS માંગરોલચા વારસા જતન કરણ્યાસાઠી હે નાવ નવીન નૌકેલા દિલં ગેલં આહે. या नौकेवर अभय सोनार उपकरण, हलके टॉर्पेडो, स्वदेशी रॉकेट लॉन्चर तसंच मारीच आधुनिक टॉर्पेडो रोधक यंत्रणा बसवली आहे. देशातल्या बंदरांच्या संरक्षणासाठी या नौका उपयोगी ठरणार आहेत. राज्यघटनेनं प्रत्येक नागरिकाला समता, स्वातंत्र्य, न्याय आणि आत्मसन्मान असे अनेक अधिकार दिले आहेत आणि त्यांची पायमल्ली झाल्यास न्यायालयांनी हस्तक्षेप करणं आवश्यक असल्याचं मत सरन्यायाधीश न्यायमूर्ती सूर्यकांत यांनी व्यक्त केलं आहे. राष्ट्रीय मानवाधिकार आयोगाच्या 33व्या स्थापना दिनानिमित्त नवी दिल्लीत आयोजित केलेल्या कार्यक्रमात ते आज बोलत होते. राष्ट्रीय मानवाधिकार आयोगाने गेल्या 33 वर्षात 24 लाख तक्रारी दाखल करून घेतल्या असून त्यातल्या 98% तक्रारींचं निरसन केल्याचं त्यांनी यावेळी नमूद केलं. आयोगाच्या डिजिटल ॲपच्या लोकार्पणामुळे नागरिकांना तक्रारी दाखल करणं आणि पुढील प्रगतीचा आढावा घेणं सुलभ होईल अशी आशा त्यांनी व्यक्त केली. पोलीस कोठडीतले मृत्यू, वेठबिगारी, कामगारांचं शोषण अशा घटनांची नोंद घेणं तसंच वंचित घटकांच्या अधिकारांचं रक्षण करण्यासाठी आयोगाची भूमिका महत्वाची असल्याचं न्यायमूर्ती सूर्यकांत म्हणाले. विरोधी पक्षांच्या आघाडीने न्यायालयात याचिका दाखल करावी. प्रत्येक भारतीय नागरिकाला न्यायालयात दाद मागण्याचे अधिकार आहेत आणि न्यायालय कायद्याच्या अधीन राहून त्यांना न्याय जरूर देईल असं सरन्यायाधीशांनी कार्यक्रमानंतर वार्ताहरांच्या प्रश्नांना उत्तर देताना सांगितलं. इंडिया आघाडीकडून आपल्या भेटीची मागणी करणारा अर्ज आपल्याला काल रात्री मिळाला असून आपण त्यांना का भेटू शकत नाही याची कारणं देणारं उत्तर आपण कालच दिलं असल्याचं त्यांनी स्पष्ट केलं. सध्याच्या जागतिक परिस्थितीत सर्वच देश एकमेकांवर अवलंबून आहेत आणि आंतरराष्ट्रीय सहकार्य हा केवळ राजकीय पर्याय नव्हे तर जागतिक शांतता आणि समृद्धीसाठी त्याची नितांत आवश्यकता आहे असं उपराष्ट्रपती सी पी राधाकृष्णन यांनी म्हटलं आहे. नवी दिल्लीत नॅशनल डिफेन्स कॉलेजच्या 66व्या तुकडीला ते आज संबोधित करत होते. हवामान बदल आणि दहशतवाद या जागतिक समस्यांना तोंड देण्यासाठी सर्व देशांनी एकत्र येऊन कृती करण्याची गरज आहे असं ते म्हणाले. वसुधैव कुटुंबकम ही केवळ घोषणा नाही तर जगात कुठेही आपत्ती आल्यास मदतीसाठी पुढे येणाऱ्या देशांमध्ये भारत नेहमीच अग्रस्थानी असतो असं त्यांनी सांगितलं. प्रधानमंत्री नरेंद्र मोदी यांनी गुजरातचे मुख्यमंत्री म्हणून कामाला सुरुवात केली त्याला 25 वर्ष झाली. या काळात ते आधी गुजरातचे मुख्यमंत्री म्हणून आणि नंतर भारताचे प्रधानमंत्री म्हणून सलग कार्यरत आहेत. जनसेवा ते देशसेवा असा हा प्रवास सेवा आणि सुशासनाच्या मार्गावरून विकसित भारत 2047च्या दिशेने होत आहे. सर्वसमावेशक विकास सामाजिक सक्षमीकरण आणि समर्पण भावाचा हा प्रवास सर्वसामान्यांच्या जीवनात आमूलाग्र बदल घडवून आणत आहे. यानिमित्तच्या विशेष मालिकेत आज आपण जाणून घेणार आहोत खेलो इंडिया योजनेबद्दल.
5: प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या दूरदृष्टीमुळे भारताने क्रीडा क्षेत्रात उल्लेखनीय कामगिरी बजावली आहे. तळागाळापासून खेळातल्या प्रतिभेला प्रोत्साहन देण्यासाठी 2010 गुजरातमध्ये खेल महाकुंभ आयोजित करण्यात आला होता. त्या धर्तीवर 2017 देशव्यापी स्तरावर खेलो इंडिया कार्यक्रमाला मान्यता मिळाली. शाळा महाविद्यालयं आणि विद्यापीठ पातळीवर युवा क्रीडा स्पर्धा आयोजित करण्यात येतात. आंतरराष्ट्रीय पातळीवर खेळल्या जाणाऱ्या खेळांमध्ये गती असलेल्या युवा खेळाडूंना प्रोत्साहनपर शिष्यवृत्ती आणि प्रशिक्षण दिलं जातं. खासदार आणि आमदारांना त्यांच्या मतदारसंघात अशा स्पर्धा आयोजित करता याव्या याकरता निधी दिला जातो. त्यातून अनेक खेळाडूंना पुढे येण्याची संधी मिळते. राष्ट्रीय पातळीवर दरवर्षी खेलो इंडिया स्पर्धा होतात. गेली अनेक वर्ष महाराष्ट्राने त्यात अव्वल स्थान मिळवलं आहे. या स्पर्धांमधून पुढे आलेले खेळाडू आंतरराष्ट्रीय पातळीवर भारताचं प्रतिनिधित्व करतात आणि देदीप्यमान यशही मिळवतात.
4: या राष्ट्रीय बातम्या आकाशवाणीच्या मुंबई केंद्रावरून देत आहोत. आकाशवाणी मुंबईच्या एअर न्यूज मुंबई या इन्स्टाग्राम पेजवर तुम्हाला दिवसभर महत्वाच्या बातम्या वाचता येतील. राष्ट्रीय बातमीपत्रात आपलं पुन्हा एकदा स्वागत. देशातल्या न्यायसंस्थेची प्रतिमा मलिन करण्याचा आणि नागरिकांचा त्यांच्यावरचा विश्वास कमी करण्याचा प्रयत्न विरोधक करत आहेत असा आरोप मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी आज केला. विरोधी पक्ष आज सर्वोच्च न्यायालयावर मोर्चा काढून सरन्यायाधीश न्यायमूर्ती सूर्यकांत यांना भेटून निवेदन देणार होते मात्र सरन्यायाधीशांनी त्यांना भेटायला नकार दिला. या पार्श्वभूमीवर मुख्यमंत्री मुंबईत वृत्तसंस्थेशी बोलत होते.
6: देखिए मैं तो हैरान हूँ कि कोई अपोजिशन लीडर ये कैसे कह सकता हो कि हम सुप्रीम कोर्ट पर मोर्चा लेकर आएंगे और चीफ जस्टिस ने हमको मिलना चाहिए. आप संविधान की बात करते हो, ये कौन से संविधान में लिखा है क्या कभी चीफ जस्टिस किसी मोर्चे को सामने जाते हैं? मैं ये मानता हूँ कि जो बात सुप्रीम कोर्ट ने कही है वो बिल्कुल सही है. आपको ग्रीवियंस है, आप कोर्ट आइए, कोर्ट में लड़िए.
4: अशा प्रकारे सर्वोच्च न्यायालयावर मोर्चा काढणं हे राज्यघटना विरोधी असल्याचंही फडणवीस म्हणाले. विरोधकांचा राज्यघटनेवर विश्वास नाही हेच यातून सिद्ध होतं असंही त्यांनी सांगितलं. मुख्य निवडणूक आयुक्त ज्ञानेश कुमार यांच्या विरोधात इंडिया आघाडीचे नेते आज सर्वोच्च न्यायालयात याचिका सादर करतील अशी माहिती राहुल गांधी यांनी आज पत्रकार परिषदेत दिली. काँग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे यांच्यासोबत आपण भारताच्या सरन्यायाधीशांना पत्र लिहून निवडणुकांच्या निष्पक्षतेबाबत चिंता व्यक्त केल्याचंही ते म्हणाले. मतांच्या कथित चोरीविरोधात दिल्लीत अनेक दिवसांपासून आंदोलन सुरू असून लोकांना दिल्लीत पोहोचण्यापासून रोखलं जात असल्याचंही गांधी म्हणाले. दरम्यान केंद्र सरकारने संसदेचं पावसाळी अधिवेशन संस्थगित करून मतदारसंघांच्या पुनर्रचनेबाबत सर्वपक्षीय चर्चा घडवून आणावी मात्र ही चर्चा अर्थपूर्ण व्हावी म्हणून आधी मुख्य निवडणूक आयुक्त ज्ञानेश कुमार यांनी राजीनामा देणं आवश्यक असल्याचं काँग्रेसने समाजमाध्यमावर म्हटलं आहे. ऑगस्ट महिन्यात 13 तारखेला संसदेच्या दोन्ही सभागृहांचं कामकाज अनिश्चित काळासाठी तहकूब करण्यात आलं होतं मात्र पावसाळी अधिवेशन अद्याप अधिकृतपणे संस्थगित करण्यात आलेलं नसल्याचा दावा काँग्रेसचे सरचिटणीस जयराम रमेश यांनी केला आहे. महाराष्ट्र लोकसेवा आयोगाच्या पेपर फुटी विरोधात पुणे इथं सुरू असलेलं विद्यार्थी आंदोलन मागे घेण्यात आलं आहे. विद्यार्थ्यांच्या विविध मागण्या आमदार शिवेंद्रराजे भोसले यांच्या नेतृत्वाखाली शिष्टमंडळाने मान्य केल्यानंतर हे आंदोलन मागे घेत असल्याचं जाहीर करण्यात आलं. एमपीएससी पेपर फुटी प्रकरणी न्यायालयीन चौकशीची घोषणा सरकारने केली असून चौकशी पूर्ण होईपर्यंत एमपीएससीचे अध्यक्ष विवेक भीमनवार रजेवर राहतील. ज्येष्ठ मराठी अभिनेत्री आणि लावणी कलावंत मधु कांबीकर यांचं आज पुण्यात प्रदीर्घ आजारानं निधन झालं. त्या 73 वर्षांच्या होत्या. गेली अनेक वर्षांपासून त्या पक्षाघाताच्या आजाराशी झुंज देत होत्या. अखेर आज त्यांची प्राणज्योत मालवली. बीड जिल्ह्यातल्या माळेगाव खुर्द इथं 28 जुलै 1953 रोजी मधु कांबीकर यांचं

0: एफएम गोल्ड, खरा सोना।
1: बोलो अम्मे मात की जय। 100.1 एफएम गोल्ड, खरा सोना पर बपोरना त्रण ना टकोरे गुजराती गरबानी रमझट बोलावतो कार्यक्रम गीत गुर्जरी लईने आपनी साथे रास गरबा रमवा ने તાળીઓના તાલે ઝૂમવા હાજર થઈ ગઈ છે આપની ગરબા સખી પૂજા। સૌ પ્રથમ ગીત ગુર્જરીમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો, સુસ્વાગતમ અને મીઠો મધુર સ્નેહ। અને હા દોસ્તો, મારા અને આકાશવાણી પરિવાર તરફથી આપ સૌને નવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો કાર્યક્રમની શરૂઆત ચાલો આપણે કરીએ સોનબાની ચુંદડી ચિત્રપટનો અવિનાશ વ્યાસનો એક સુંદર ગીત, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે।

दोस्तों गई काले ज आरजे नीताए चार शक्तिपीठ ने बात करी, तो हवे एज शक्तिपीठ ने दिव्य यात्रा ने अपने आगळ वधारीए। तो सौ प्रथम आज अपने बात करीशू ज्वालामुखी शक्तिपीठ ने। ज्वालामुखी शक्तिपीठ हिंदू धर्म नो एक अत्यंत अने पवित्र शक्ति स्थल छे। आ मंदिर हिमाचल प्रदेश ना कांगड़ा जिल्ला मा आवेलू छे। अही माता ज्वाला देवी नी पूजा करवामा आवे छे। અને મિત્રો, આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે ગર્ભગૃહમાં પથ્થરમાંથી નીકળતી કુદરતી જ્યોતિની પૂજા કરવામાં આવે છે। આ સ્થળે માતા સતીની જીભ પડી હતી, તેથી અહીં માતાની જ્યોતિ સ્વરૂપે પૂજા થાય છે। આ મંદિરની મુલાકાત આમ તો તમે આખું વર્ષ લઈ શકો છો, પણ ખાસ કરીને ભક્તો નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા જાય છે। મિત્રો, તો મારો આજનો પ્રશ્ન તમને એ છે કે વિશ્વમાં શાલિગ્રામ પથ્થરો મેળવવાનું સ્થાન કયું છે? પ્રશ્ન ફરી એકવાર, વિશ્વમાં શાલિગ્રામ પથ્થરો મેળવવાનું એકમાત્ર સ્થાન કયું છે? નંબર તો આપ જાણો જ છો, તો રાહ શું જુઓ છો? ફટાફટ ફોન ઉપાડો અને કરો ડાયલ નંબર 0224515413 અને 0224515135, 02245514 અને 02245514 અને ચાલો હવે સાંભળે લતા મંગેશકર, પિનાકીન શાહ અને સાથીદારોના સ્વરમાં આ એક સુંદર ગીત। અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે, શબ્દો અવિનાશ વ્યાસ।

0: माँ अंबे ना नोरतानो प्रारंभ थई चुक्यो छे। खूबज भक्ति भावे आपणे गरबानी स्थापना पण करी चुक्या छे। रास गरबानी रमझट बोलाई रही छे अने एवामां गीत गुर्जरी कार्यक्रममां आपणे जशुं 51 शक्तिपीठोनी दिव्य यात्रामां। तो जोड़ाशो अमारी साथे गीत गुर्जरी कार्यक्रममां।
1: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે ત્રીજા નોરતે આજે કાજોલ વજાણી
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનો ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ।
2: आप सांभळी रह्या छो गरबा गुजरातीओनो गरवो कार्यक्रम गीत गुर्जरी आपनी रेडियो सखी पूजानी साथे ओनली ऑन 100.1 FM गोल्ड खरा सोना पर अने न्यूज ऑन एर मोबाइल एप्लिकेशन पर। श्रोता दोस्तों, जलंधर शक्तिपीठ पंजाब राज्यना जलंधर शहर में आवेलू एक प्रसिद्ध अने पवित्र देवीधाम छे। आ मंदिर देवी तळाव मंदिर तरीके ओळखाय छे। અહીં માતા દુર્ગાના સ્વરૂપ માતા ત્રિપુરમાલિનીની પૂજા કરવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા અનુસાર જલંધર ખાતે માતા સતીનું ડાબું સ્તન પડ્યું હતું, તેથી આ સ્થાનને શક્તિપીઠ તરીકે વિશેષ મહત્વ આપવામાં આવે છે। અહીં માતા ત્રિપુરમાલિનીની અને તેમની સાથે ભૈરવ સ્વરૂપે ભીષણ ભૈરવની ઉપાસનાની પરંપરા પ્રચલિત છે। મિત્રો, માતા ત્રિપુરમાલિનીને આદિશક્તિનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે। ત્રિપુરામાલિની નામના અર્થને આપણે આધ્યાત્મિક રીતે સમજીએ તો ત્રિપુરા એટલે 3 લોક અથવા અસ્તિત્વના 3 ક્ષેત્રો સાથે સંકળાયેલું નામ, અને માલિની એટલે માળા ધારણ કરનાર અથવા તો માળાથી શોભિત દેવી એવું અર્થઘટન થાય છે। આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। મંદિરની આજુબાજુમાં આવેલું પવિત્ર જળાશય આ સ્થળની ઓળખનો મહત્વનો ભાગ છે। જૂના તળાવ અને મંદિર પરિસરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તળાવની મધ્યમાં નવું મંદિર, માતા કાલિકાનું મંદિર, પવિત્ર દેવી તળાવ, અમરનાથ ગુફાની પ્રતિકૃતિ અને આ ઉપરાંત પરિસરમાં ભગવાન શિવનું મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થાનો પણ આવેલા છે। ચૈત્ર અને શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની વિશેષ ઉપાસના કરવામાં આવે છે। ભક્તો પૂજા, આરતી, જાપ અને ઉપવાસ દ્વારા માતાની આરાધના કરે છે અને આ સ્થાનને દોસ્તો સ્તનપીઠ અથવા ત્રિગર્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। કાર્યક્રમમાં હવે ચાલો સાંભળે મલાડથી દિલીપભાઈ જોશીનું આ ફરમાઈશી ગીત છે। ગાયક કલાકાર છે ઉષા મંગેશકર અને સાથીદારો। અને હા, મારો એક પ્રશ્ન હતો કે વિશ્વમાં શાલિગ્રામ પથ્થરો મેળવવાનું એકમાત્ર સ્થાન કયું છે? તમારે મને જવાબ આપવાનો છે, તો નંબર નોંધી લેશો 0224515413 અને 0224515415।

धाम मुख्यत्वे झारखंड राज्यना देवघर शहर मा आवेलो छे। अही भगवान शिव नी पूजा बाबा बैद्यनाथ अथवा बैद्यनाथ ज्योतिर्लिंग तरीके थाई छे। देवघरना आस्थान पर माता सती नु हृदय पड्यु हतु अने हृदय पड़वाना कारणे दोस्तों आ शक्तिपीठ ने हृदयपीठ तरीके पण ओळखवामां आवे छे। बैद्यनाथ मंदिरना परिसरमां बाबा भोलेनाथनुं मुख्य मंदिर अने माता पार्वती मां दुर्गानुं मंदिर सामसामे आवेला छे। पूजा दरमियान शिव अने शक्ति बंने मंदिरोना शिखरोने एक लाल रेशमी दोरा वडे गठबंधन बांधवामां आवे छे। आ दृश्य विवाहित जीवनमां सुख शांति अने शिव शक्तिना मिलननुं प्रतीक मानवामां आवे छे। હવે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વમાં શાલિગ્રામ પથ્થરો મેળવવાનું એકમાત્ર સ્થાન કયું છે? તો સાચો જવાબ આપનાર મારા શ્રોતા મિત્રોના નામ આ પ્રમાણે છે: દિલીપભાઈ જોશી મલાડથી, રૂપલબેન નાગડા પવઈથી, અરુણભાઈ બોરીવલીથી, શંકરભાઈ જે આપણા નોન ગુજરાતી લિસનર્સ છે, હંસાબેન સેન્ટાક્રુઝથી, ભરતભાઈ ખોના દાદરથી, વિભાબેન મહેશ્વરી ડોંબીવલીથી અને જયેશભાઈ કાંદીવલીથી। આ બધા શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સાચો જવાબ છે ગંડકી નેપાળ, એ વિશે આપણે વાતો કરીશું, પણ એ પહેલાં મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર અને સાથીદારોના સ્વરમાં આ એક ગીત, આ ગીતની મને ફરમાઈશ આવી છે રૂપલબેન નાગડાની પવઈથી અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે અને આ ગીતના શબ્દો લખ્યા છે અવિનાશ વ્યાસે અને ચિત્રપટ છે ભાદર તારા વહેતા પાણી।

आप जो आपनी होस्ट ने आपनी दोस्त पूजानी साथे 100.1 FM गोल खरा सोना पर गुजराती गीत संगीत ने रमजर बोलावता कार्यक्रम गीत गुर्जरे मा मित्रों नेपाल मा आवेलू गंडकी शक्तिपीठ गंडकी चंडी हिमालय ना खोड़ा मा गंडकी नदी ना किनारे मुक्तिनाथ मंदिर परिसर मा आवेलू छे। आ स्थले माता सती नो दक्षिण गंड एटले के जमणो गाल कपोल पड़ो हतो। आ कारणे आ स्थान पर गंडकी शक्तिपीठ नी स्थापना थई। अही माता सती ने गंडकी चंडी अथवा गंडकी देवी तरीके पूजवामां आवे छे। आ शक्तिपीठना रक्षक भैरव भगवान शिवनुं स्वरूप चक्रपाणी छे। मंदिरनी नजीक वहती दामोदर कुंडमांथी निकळती पवित्र काळी गंडकी नदीए शालिग्राम पत्थरो मेळवानुं एकमात्र स्थान छे। आ पत्थरो भगवान विष्णुनुं साक्षात स्वरूप मानवामां आवे छे। दोस्तो मुक्तिनाथ मंदिरनी पाछळनी दीवाल पर अर्धचंद्रकारमां बळदना मुख आकारनी 108 सोना अने धातुनी गौमुख आवेली छे, જેમાંથી ગંડકી નદીનું બરફ જેવું ઠંડુ પાણી વહે છે। મંદિર પરિસરની નજીક જ જ્વાલામાઈનું મંદિર છે, જ્યાં પાણીની ઉપર કુદરતી રીતે અખંડ વાદળી જ્યોત પ્રજ્વલિત રહે છે, જે પૃથ્વી જળ અને અગ્નિના અદ્વત સંગમ સમાન છે। આ મંદિર નેપાળના મુસ્તાંગ જિલ્લામાં થોરોંગલા પર્વતમાળાની તળેટીમાં દરિયાઈ સપાટીથી આશરે 3710 મીટર અને 12343 ફૂટની ઊંચાઈએ આવેલું છે। અને દોસ્તો આ સ્થળ પોખરા શહેરથી આશરે 125 કિલોમીટર દૂર છે। વાતચીતનો દોર ચાલુ રહેશે, પણ તે પહેલાં ચાલો આપણે સાંભળે મહેન્દ્ર કપૂર અને દમયંતી વડાઈના યુગલ સ્વરમાં બીનસ કેલેન્ડર ચિત્રપટનું આ સુંદર ગીત। ને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે કીર્તિ ગિરીશે, અને આ ગીતની ફરમાઈશ મને કરી છે હંસાબેન ઠાકરે સેન્ટાક્રુઝથી।

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે। ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચૂક્યા છે। રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં। તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં।
1: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે ત્રીજા નોરતે આજે કાજોલ વજાણી।
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનો ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ।
2: શ્રોતા મિત્રો, બહુલા શક્તિપીઠ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના પૂર્વ વર્ધમાન જિલ્લામાં કેતુગ્રામ નામના ગામમાં આવેલું છે। તે કાટવા જંકશનથી આશરે 8 કિલોમીટર દૂર અને અજય નદીના કિનારે સ્થિત છે। એવી માન્યતા છે કે બહુલા શક્તિપીઠવાળા સ્થાને માતા સતીનો ડાબો હાથ પડ્યો હતો। સંસ્કૃત શબ્દ બાહુ એટલે હાથ પરથી જ આ મંદિરનું નામ બહુલા પડ્યું છે। દરેક શક્તિપીઠમાં માતાજીની સાથે ભગવાન શિવ ભૈરવ સ્વરૂપે બિરાજમાન હોય છે। માતાજી અહીં બહુલા અને ભગવાન શિવ અહીં ભીરુક ભૈરવ તરીકે સ્થાપિત છે। મંદિરમાં માતા બહુલાની સાથે ભગવાન કાર્તિકે અને ગણેશજીની મૂર્તિ પણ જોવા મળે છે। મંદિરનું પરિસર અત્યંત શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર છે। અહીં નવરાત્રિ અને દુર્ગાપૂજાના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। માતા બહુલાને આ શક્તિપીઠની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજવામાં આવે છે। દોસ્તો, નવરાત્રિ દરમિયાન ખાસ કરીને માતા દુર્ગા અને શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આ સમય દરમિયાન દેવીના દર્શન કરવા ભક્તો વિશેષ ઉત્સાહ દર્શાવે છે અને આમ પણ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ખૂબ મોટું છે। દુર્ગાપૂજા દરમિયાન શક્તિ ઉપાસનાના અનેક મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે। વાતચીતનો દોર આગળ વધારે તે પહેલાં ચાલો સાંભળીએ માતાજીનું આ સુંદર ગીત। આ ગીતની ફરમાઈશ, આ ગીતના ગાયક કલાકાર છે આશા ભોસલે, પ્રફુલ દવે અને સાથીદારો, અને આ ગીતની ફરમાઈશ મને આવી છે ઉષાબેન ખોનાની દાદરથી। ચિત્રપટ છે ચુંદડીનો રંગ અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે।

100.1 FM ગોલ ખરા સોના પર આપ સાંભળી રહ્યા છો એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી ગોલ્ડન ગર્લ પૂજાની સાથે. શ્રોતાજનો, મંગલ ચંડિકા આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાના ગુસકારા પાસે આવેલા ઉઝાની ગામ એટલે કે ક્રોગામમાં આવેલું છે. તે અજય નદી અને કુનુર નદીના સંગમ સ્થાન નજીક ખૂબ જ શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં સ્થિત છે. આ સ્થાન પર દોસ્તો માતા સતીના જમણા હાથની કલાઈ એટલે કે કાંડું પડ્યું હતું. અહીં શક્તિને માં મંગલચંડિકા, મંગલચંડી એટલે દોસ્તો જે કલ્યાણ કરનારી દેવી છે તરીકે, અને ભગવાન શિવને તેમના ભૈરવ સ્વરૂપ કપિલાંબર તરીકે પૂજવામાં આવે છે. સામાન્ય રીતે અન્ય મંદિરોમાં ભૈરવનું સ્થાન અલગ હોય છે, પરંતુ અહીં ગર્ભગૃહમાં દેવી મંગલચંડી અને ભૈરવ કપિલાંબર બંનેની મૂર્તિઓ એક જ ગર્ભગૃહમાં સાથે સ્થાપિત છે, જ્યાં મંદિરને એક દુર્લભ વિશેષતા છે. મંદિર ખૂબ જ સાદું અને પીળા રંગનું બનેલું છે, જેની આસપાસ ઘટાદાર વૃક્ષો આવેલા છે. આ મંદિરની પૂજા અર્ચના સદીઓથી એક જ પૂજારી દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ પરિવારની 22મી પેઢી માતાજીની સેવા અને મંદિરની દેખરેખ રાખી રહી છે. માતા મંગળચંડિકાનું આપણે અર્થઘટન કરીએ તો એવું થાય કે મંગળ એટલે કલ્યાણ, સુખ અને સમૃદ્ધિ કરનારી, અને ચંડિકા એટલે દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર અને ભક્તોનું રક્ષણ કરનાર દેવી. આથી ભક્તો માતા મંગળા ચંડિકાને કલ્યાણકારી અને રક્ષક દેવી તરીકે પણ પૂજે છે. વાતચીતનો દોર ચાલુ રહેશે મિત્રો, પણ ચાલો સાંભળીએ આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં એક વધુ સુંદર ગરબો. અને આ ગરબાની ફરમાઈશ મને કરી છે નિલેશભાઈ દરજીએ દહીસરથી. ચિત્રપટ છે જય ભદ્રકાલી અને આ ગીતના શબ્દો છે અવિનાશ વ્યાસના.

મિત્રો, આજે છે નોરતાનો બીજો દિવસ અને આપણે સૌ જાણીએ છીએ કે નોરતાના બીજે દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માં બ્રહ્મચારિણી એ આદિશક્તિનું, માં દુર્ગાનું બીજું સ્વરૂપ છે, જેની પૂજા નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે. દોસ્તો, આપણે જોઈએ તો બ્રહ્મચારિણી શબ્દમાં બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણીનો અર્થ આચરણ કરનારી થાય છે. એટલે તપનું આચરણ કરનાર દેવી એટલે માં બ્રહ્મચારિણી. માતાજીનું આ સ્વરૂપ અનંત ફળ આપનારનું તપ, સંયમ, ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને ભવ્ય છે. તેઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે. આ માતાજી ખુલ્લા પગે પૃથ્વી પર બિરાજમાન છે અને તેમનું કોઈ વાહન પણ નથી. ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં ચાલો સાંભળીએ કેસરભીના ચિત્રપટનું ભૂપેન્દ્ર પટેલનું આ ગીત. આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે ભૂપેન્દ્ર પટેલે અને ગાયક કલાકાર છે ઉષા મંગેશકર અને સાથીદારો. અને આ ગીતની ફરમાઈશ મને કરી છે વિભાબેન મહેશ્વરીએ ડોંબીવલીથી.